આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ.

સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાંકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતાં શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી

0: ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: इसराइल ने कहा है कि यह अभियान इसराइली प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने ये आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अजेद्दीन अल हदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अजेद्दीन अल हदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना बनाना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिले को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી મુંબઈ. કૌસ્તુભ પટેલ રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ठळक बातम्या. बिहारमध्ये झालेल्या मतदार याद्यांच्या सखोल पुनरीक्षणाच्या वैधतेवर सर्वोच्च न्यायालयाचं शिक्कामोर्तब. देशाचे पहिले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू यांच्या पुण्यतिथीनिमित्त देशाची आदरांजली. आंतरराष्ट्रीय योग दिनाचा मुख्य कार्यक्रम यंदा कोलकाता इथं होणार. गाझा शहरावर काल इस्रायलनं केलेल्या हल्ल्यात हमासचे लष्करी कमांडर मोहम्मद ओदाह यांचा मृत्यू. नीट पेपर फुटी प्रकरणी सीबीआयकडून पुणे आणि लातूर इथून आणखी 2 जणांना अटक. आणि केरळात मोसमी पावसाचं आगमन लांबणीवर. एसआयआर अर्थात मतदार याद्यांच्या सखोल पुनरीक्षणाच्या प्रक्रियेच्या वैधतेवर

0: અરે બસ બસ બસ પહોંચી ગઈ બેન, આવી ગઈ સ્ટુડિયોમાં, આવી ગઈ. નેક્સ્ટ ટાઈમથી સમય પર જ પહોંચીશ. બસ શું તમે પણ ભાઈબંધ પર કોઈ રિસાય કે
1: શું રિસાય કે
0: ફ્રેન્ડશિપમાં તો ચાલ્યા કરે ને. મિસ્ટેક થઈ ગઈ બેન, પ્લીઝ કાન પકડું છું, માફ કરી દો.
1: હવે આટલું બધું બોલી એના કરતાં એક શબ્દ સોરી બોલી દીધી હોત તો.
0: અરે રે,
1: સોરી નથી બોલવું, બરાબર ને?
0: એવું
1: હા, આટલા બધા એક્સપ્લેનેશન શા માટે આપે છે? એક તો હવે છે ને, જવા દે, હવે ઓન એર આપણે શ્રોતાઓ પણ આપણા છે એટલે કઈ રીતે આપણે કહીએ, પણ હવે નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરતી. એક ટ્રેન વહેલી પકડવાની, 10 મિનિટ ઘરેથી વહેલા નીકળવાનું.
0: બેન તમે પણ આટલું બધું બોલો છો, એના કરતાં ઇટ્સ ઓકે, સિમ્પલ બોલી દો ને, મને માફ કરી દો બેન. અને અમારા શ્રોતાઓ, તમે પણ જ્યારે કોઈને સોરી બોલતા હો, ઇટ્સ ઓકે બોલતા હો, ત્યારે કઈ કઈ જુદી જુદી રીતે બોલો છો? આપના જે શબ્દો છે એ વાક્યો છે, અમને કોલ કરીને જરૂરથી જણાવો. અમને કોલ કરો 02-4515-4134, 02-4515-4135.
1: રોશની, સોરી જ્યારે પતિ પત્ની હોય ને ઘરમાં, ભૂલ કોઈની પણ હોય, સોરી પહેલાં કોણ બોલે? એક જણ રિસાયો હોય તો મનાવે કોણ? મિત્રો, સમજી ગયા ને મારો ઈશારો ક્યાં છે? તમારે ફોન કરવાનો છે કે તમારા ઘરમાં જ્યારે પણ ઝઘડો થાય, તમારી ભૂલ હોય કે ના હોય, સોરી પહેલાં કોણ બોલે?

0: રોશની મોડી આવી એ તો ઠીક, એ પણ પૂરી 5 મિનિટ મોડી, એક ગીત પત્યા પછી તું આવી. હા પણ એ તો કે આટલા દિવસ તું હતી ક્યાં? મોંઘેરા મહેમાનની જેમ આજે તું 3-4 મહિને આવી છો. ક્યાં ખોવાઈ ગઈ હતી? એવા તે કયા કામ હતા જેમાં બહુ બિઝી હતી હો તું?
1: શું બેન, આ મોંઘેરા મહેમાનને ક્યાં ખોવાઈ ગઈ હતી? ને એની પહેલાં તમે કહ્યું મને રસ્તો કેમ ભૂલી ગયા આજે અહીંયાનો, આટલું બધું તમે સીધું પૂછો ને કે વાય આર યુ સો બિઝી, તું કેમ આટલી બિઝી છે? અરે બેન શું કહું, બિઝી તો ઠીક છે પણ તમે જે ગોલ ગોલ ફરાવી ફરાવીને વાત કરો છો ને એની પાછળ, એની માટે તો મને ઘણા બધા મારા મિત્ર પરિવારના ને લોકો યાદ આવે છે કે એ લોકો સીધી વાતને સીધી રીતે નહીં પણ સીધી આપણા ગળે ઉતરી જાય, આપણા મગજમાં ઉતરી જાય ને એવી રીતે કઈ રીતે વાત કરે છે ને એ મને તો યાદ આવે છે.
0: અરે અરે રોશની રોશની, મિત્ર પરિવાર બધાને યાદ કરે એ બરાબર, આપણે ગુજરાતી આમ સીધે સીધા તો ન જ બોલીએ ને, થોડુંક વાંકું થોડુંક ભમાવીને થોડુંક ગોળ ગોળ ફેરવીને બોલવાની આદત હોય એને જ તો કહેવાય ગુજરાતી.
1: સાવ સાચી વાત. મિત્રો તમારી સાથે પણ એવા કેટલા અનુભવો થયા છે જે સીધી વાતને સીધી રીતે નહીં પણ સીધી ઉતરી જાય એવી રીતે કહેતા હોય. તો બેને જેવી રીતે મને પૂછ્યું કે આજે મોંઘેરા મહેમાન કઈ રીતે રસ્તો ભૂલી ગયા, એના બદલે આપણે એમ પૂછીએ કે વાય આર યુ સો બિઝી, તમે પણ તમારા એવા અનુભવો અમારી સાથે શેર કરશો ને, અમને કોલ કરીને ચોક્કસથી જણાવજો.
0: એક મિનિટ રોશની, ભરતભાઈ ખોનાને ભૂલી ગઈ?
1: હા ચોક્કસથી, ભરતભાઈ, ભરતભાઈનો અત્યારે જ અમને કોલ આવ્યો હતો જ્યારે અમે સોરીની વાત કાઢી કે ઘરે સૌથી પહેલાં સોરી કોણ કહે છે, તો દાદરથી ભરતભાઈનો સૌથી પહેલો કોલ આવ્યો. અને તરુબેન ખબર છે એમણે શું કહ્યું?
0: મને ખબર છે એમણે શું કહ્યું, સૌથી પહેલાં સોરી પુરુષ જ બોલે.
1: સાવ સાચી વાત છે. અને એમાં તો એક એવી રમૂજી ઘટના થઈ હતી કે અમારા ઘરે મારી બેન એવી રીતે કહેતી કે મારા જીજાજી એવી રીતે કહેતા, રોશની તારા લગ્ન થાય એની પહેલાં હું તને એક શિખામણ આપું છું કે જો ભૂલ તારી હશે તો પણ સોરી તારે જ સાંભળવું પડશે તારા હસબન્ડ તરફથી, અને જો ભૂલ એની હશે તો પણ સોરી એ જ બિચારો બોલશે.
0: એટલે પુરુષે જ સોરી બોલવાનું,
1: સોરી બોલવાનું એની ભૂલ હોય કે ન હોય.
0: એટલે મિત્રો

રોશનીની વાતમાં તમને જો તથ્ય લાગતું હોય ને તો તરત જ ફોન ઉપાડો. નંબર છે 0224515 4134 0224515 4135.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे रोशनी सावला अने हूँ तरुलता करोड़िया। मित्रों रोशनी मोड़ी आवी त्यार पछी एने मने सॉरी पण न कह्यु, तमने पण सॉरी न कह्यु, अने त्यार पछी
1: शुं करू बेन मैं
0: तो हा क्या सॉरी कीधु, सॉरी शब्द तो आव्यो ज नथी।
1: नेक्स्ट टाइम थी आवुं नहीं करू एटले सॉरी ज होय ने।
0: लागे छे तापमान बहु गरम छे, तपेली गरम लागे छे, कारण के हुं वढी छुं ने आजे। એવું લાગે છે થોડીક વારમાં જ્વાળામુખી ફાટવાનો કે શું રોશની,
1: શું તમે ગોળ ગોળ તરુબેન, તપેલી ગરમ, તાપમાન ગરમ, જ્વાળામુખી ફાટશે, સીધે સીધું મને પૂછી દો ને કે તું શું ગુસ્સામાં છે।
0: અરે ભાઈ હું ગુજરાતી છું, સીધે સીધી વાત ન કરું,
1: બેન તમે આજે હસમુખા નથી લાગતા, તમે કોઈ પણ ખીજવાયા લાગો છો, કેમ એવું પણ ચાલે ને, એ પણ બોલે છે ને ઘણા લોકો ગુસ્સો આવ્યો હોય તો।
0: હા ગુસ્સો આવે ત્યારે તો ઘણા લોકો ઘણું બધું બોલી દે, ન બોલવાનું પણ બોલી દે, કારણ કે મનમાં જેટલી વસ્તુઓ રાખી હોય ને એ ત્યારે જ બહાર નીકળે અને ત્યારે જ ખબર પડે કે મનની અંદર શું શું શું ભરવી રાખે।

0: બતાડવાનો નહીં, આપણે ખાલી આપણા પેલી હરકતોમાં બતાડવાનું આપણે, હે ને?
1: એવી જ રીતે આપણે હરકતોમાં બતાવવાથી જ મને યાદ આવ્યું કે અત્યારે વિનોદભાઈ મકવાણા અમારા એક શ્રોતાભાઈએ અમને ફોન કરીને જણાવ્યું કે એમના ઘરે જો એવા બનાવ બનતા હોય, એવી ઘટનાઓ બનતી હોય કે જેમાં માફી માંગવાની વાત આવે, તો સોરી તો ભલે વિનોદભાઈ કે હું જ કહું, પણ ક્યારેક જો મારા મિસિસની ભૂલ હોય અને એમને જો સોરી કહેવાનું હોય ને, તો એ આવીને સોરી ન કે, એના બદલે એમના મનપસંદની કાંઈ વાનગી બનાવીને આપે, કાં એમના એમને જે મસાલેદાર ચાય પસંદ છે એ ચા પીવડાવે, એટલે સમજી લેવા કે એ દિલગીર છે,
0: એટલે મામલો ઠંડો થઈ ગયો.
1: સોરી નહીં બોલે, પણ એવી હરકત,
0: ગરમ ગરમ ગરમ ચા પીવડાવીને ઠંડા કરી દેવાની,
1: વાનગી એવી બનાવી અને એમને રાજી કરી દેવાનું,
0: હાસ્તો વળી
1: માફી મળી જાય,
0: હાસ્તો વળી.
1: આ છે આપણી સ્ત્રીઓની ખાસિયત અને ખૂબીઓ, કે ડાયરેક્ટલી સોરી નહીં બોલવાનું, પણ આવી રીતે કરવાનું, અને આ ગુજરાતીઓની ખૂબી છે. ચાલો તો સાંભળીએ નેક્સ્ટ સોનિકભાઈ સુથારના સ્વરમાં આ સુંદર મજાનું ગીત.

0: છે।
1: હા તો રોશની કેમ છે?
2: કેમ છે? હું તો મજામાં છું બેન।
1: લાગતી તો નથી, એવું લાગે છે કે બહુ નારાજ છે, મોઢું ફૂલેલું છે અને આખો ચહેરો લાલ લાલ થઈ ગયો છે, એટલો બધો ગુસ્સો આવ્યો છે।
2: કાંઈ એવું નથી બેન, કાંઈ જ નથી।
1: શ્રોતાઓ, ભલે આ એમ બોલતી હોય પરંતુ એનો ચહેરો જોવા જેવો છે અત્યારે। રોશનીને હવે મનાવવી પડશે, થોડી હસાવવી પડશે। રોશની, આપણા ગુજરાતીઓ પોતાના ધર્મ પ્રતિની ઓળખ કઈ રીતે આપે? હવે તો તને સમજાઈ ગયું છે ને કે આપણે સીધી રીતે બોલતા નથી, ગોળ ગોળ ગોળ ગોળ કરીને બોલીએ છીએ। ચાલ હવે તું જ કે જો કોઈએ પોતાના ધર્મ પ્રતિની ઓળખાણ આપવી હોય તો એ કઈ રીતે આપે?
2: અચ્છા, એટલે કોઈ પુરુષ એમ કે અમારા પત્ની છે પણ સીધી રીતે નહીં? ઓકે, હા એની માટે છે ને, આ તો અમારા રાણી સાહેબા છે, એને કાંઈ કહેવાનું નહીં। અને એ તો એવું એ કહેતા હોય છે કે આ તો મારા મેડમ છે, મેડમ રિસાઈના જવા જોઈએ। અથવા તો એક ભાઈ તો એમ કહે કે આજના સાંજનું પ્લાન તો કેન્સલ થઈ ગયું છે, ઉપરથી નોટિસ આવી ગઈ છે કે ઘરે જ રહેવાનું છે। એટલે ઉપરથી એટલે
1: ઉપરવાળાનો ઓર્ડર આવવો પડે,
2: ઉપરવાળા એટલે તો સમજી જવાનું, ઉપરવાળા એટલે એમના ધર્મપત્ની, એટલે એમણે ના પાડી એટલે સાંજનું પ્લાન કેન્સલ થઈ ગયું।
1: હોમ મિનિસ્ટર,
2: હા હોમ મિનિસ્ટર, ઘણા તો એમ કે ને કે અમારો હોમ મિનિસ્ટર છે।
1: અને ગૃહલક્ષ્મી તો ખરા જ,
2: હા એ તો પહેલા હોય ગૃહલક્ષ્મી,
1: હા કારણ કે
2: પોતાના દીકરા દીકરીને તો એમ કે મને નહીં પૂછવાનું, ઉપરથી ઓર્ડર આવે તો જ કાર કરવાનું, મને નહીં પૂછવાનું એમ એ કહેતા હોય, એટલે સમજી જવાનું પત્નીની વાત કરે છે।
1: મિત્રો, રોશનીની વાતથી કેટલા સહેમત છો? સહેમત હો ને તરત ફોન ઉપાડજો, નંબર છે 0224515414, 0224515414।

0: રોશની હવે નારાજી મુખ નહીં યાર,
1: બસ બસ
0: હવે કેટલી નારાજ કેટલી નારાજ, હવે બસ હવે થોડુંક સ્માઇલ આપ. એક કામ કરીએ કે તારું માઇન્ડ ફ્રેશ થાય ને એટલા માટે આપણે ક્યાંક બહાર ફરવા જઈએ. અને ઘણીવાર તો મને હવે લોનાવાલા સપનામાં આવવા લાગ્યું છે. કેટલા દિવસ થયા આપણે લાસ્ટ સમર વેકેશનમાં બધી છોકરીઓ મળીને પિકનિક કરવા ગઈ હતી હે ને, અને પેલો ગોવાનો બીચ અને દરિયો તો બહુ યાદ આવે છે, એની લહેરો તો કાનમાં સંભળાય છે. તો હવે ક્યાંક પ્લાનિંગ કરીએ અને ક્યાંક બહાર નીકળીએ, કારણ કે ડોક્ટરો પણ હવે કહેવા માંડ્યા છે થોડો હવા ઉજાસ બદલવો જરૂરી હોય છે સ્વાસ્થ્ય માટે. રોશની,
1: હા તરુબેન, તમે તો પક્કા ગુજરાતી, સીધે સીધું એમ નથી કહેતા કે ચાલને ક્યાંક ફરવા જઈએ, એના બદલે તો એવી ગોળગોળ વાતો કરો છો. લોનાવાલા સપનામાં આવે છે, ગોવાના બીચની યાદ આવે છે, ડોક્ટરને ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પણ ડાયરેક્ટલી એમ નથી કહેતા કે ચાલને રોશની ક્યાંક ફરવા જઈએ.
0: તો
1: આ ખરું કહેવાય?
0: હા, તો આમ સીધે સીધું થોડું પૂછાય.
1: હવે સીધે સીધું હું પણ જવાબ નહીં આપું, મારે ઢચ્છું પચ્છું છે.
0: હે, એ વળી શું?
1: હા, એટલે અત્યારે તો તમે હા સમજો ને, પણ કાંઈ ગેરંટી નહીં.
0: તો પછી પ્લાન કેવી રીતે નક્કી થશે?
1: મારે તો છે ને ઘરે મમ્મીને પૂછવું પડશે.
0: અરે, ટિકિટ કઢાવવાની છે રોશની, બધું બુકિંગ કરવાનું છે, હોટલનું બુકિંગ, ટ્રેનનું બુકિંગ.
1: હા તો હમણાં હા ગણો ને, પણ તોય કહું છું કે કાંઈ ગેરંટી નહીં.
0: ગેરંટી નહીં, હા એ ગણું, ગેરંટી એ નહીં, ઢચું પચું એ છે. હવે રોશની ના પાડવી તો ના પાડી દે ને.
1: આ તો હું પણ એવી જ છું ને, તમારા જેવી જ પક્કી ગુજરાતી.
0: હાસ તો વળી, ચાલ અત્યારે ગીત સંભળાવીએ.
1: હા ચાલો સંભળાવીએ, આ કાઠિયાવાડી કિંગનું સોંગ.

0: ફરવા આવવાની ચોખ્ખે ચોખ્ખી હા ન પાડી અને ચાર બંગડી વાળી ગાડી તૈયાર રાખી છે. પાછું 4 વીઘાનું ખેતરે આપવાની છે.
1: ક્યાંક ઉપડી જવું હોય તો
0: હાસ્તો વળી. હા,
1: એટલે
0: ગાડી તૈયાર રાખી છે આણે. પણ રોશની, લાસ્ટ ટાઈમ આપણે જે ફિલ્મ જોવા ગયા હતા ને, ખરેખર મજા નહોતી આવી. સાવ બકવાસ એવું લાગ્યું કે પૈસા ફોકટ, એના કરતાં ન ગયા હોત ને અને કંઈક બીજું કર્યું હોત ને તો વધારે મજા આવત.
1: અને એના પછી જ્યાં રેસ્ટોરન્ટમાં આપણે જમવા ગયા હતા, એ જમવાનું કેવું હતું?
0: અરે, એની તો તું વાત જ ક્યાં કાઢે છે. હવે એને પાછું યાદ કર્યું તે
1: એટલું ફાલતું કે કઈ હદ જ નહીં.
0: ખાવાની ચીજ ને ફાલતું તો ન કહેવાય. હા, રોશની, એ ખાવાની વસ્તુ ને આપણે ફાલતું ન કહીએ, પરંતુ કોઈ જાતનું મીઠું નહીં, મરચું નહીં, એટલે કેવું ખાવાનું. એટલે પૈસા બરાબર, ક્વોન્ટિટી એકદમ ઓછી, ન ક્વોલિટી, એટલે મજા ન આવી. એટલે તે દિવસ તો આખો પ્લાન આપણો ફોકટ ગયો હતો.
1: બધું બેન, તમે તો છે ને વાત ને એવી જ રીતે કરો છો, પણ સીધે સીધું કહી દો ને કે પિક્ચર સારું ન હતું અને જમવાનું પણ સારું ન હતું.
0: પણ એમ સીધે સીધું કહી દો, આઈ ડોન્ટ લાઈક ઇટ,
1: મજા ન આવી.
0: નો, આઈ ડોન્ટ લાઈક ઇટ. હા,
1: પસંદ ન આવ્યું, દમ ન હતું. આ બધી વાત તો આપણે જ કરી શકીએ છીએ બેન.
0: હા, ગુજરાતીઓ ખરા ને.
1: હા, તો ત્યારે જે એ વ્યક્તિ વેઇટર મારી સામે આવ્યો ને, એટલે આપણે એમને, મેં તો ડાયરેક્ટલી ન કીધું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ, પણ એના બદલે મેં પણ તો ગોળગોળ વાત ફેરવી હતી ને.
0: હા, યાદ આવ્યું. હો,
1: હા, તો મેં પણ તો કહ્યું હતું ને કે તમે અત્યારે અહીંથી જાઓ, હું તમારી સાથે પછી વાત કરીશ. કારણ કે એ વ્યક્તિ સામે વાત કરીને પણ ભેંસની આગળ ભાગવત કરવા જેવું જ હતું ને, એટલે મેં પણ કહી દીધું કે તમે અહીંથી જવાના કેટલા પૈસા લેશો.
0: એક તો ખાવાના પૈસા આપ્યા, પાછા એને જવાના પૈસા આપવાના.
1: એ વ્યક્તિ મારી સામે આવે, એને મોઢા પર તો ના કહેવાય ને કે ભાઈ તમારી સાથે વાત નથી કરવી, તો તમે અહીંયાથી જાઓ.
0: એટલે તું આવી રીતે જેની સાથે વાત ન કરવાની હોય એને સામેથી પૈસા આપે છે. શ્રોતા મિત્રો, નોંધી લેજો આ વાતને. જો રોશની વાત ન કરવી હોય તમે પણ વાત નહીં કરતા, પણ પૈસા લઈ લેજો.
1: મગજ મૂડ બગાડીએ એના કરતા તો એને જવાના પૈસા આપી દઈએ, એ જ બેસ્ટ છે. શ્રોતા મિત્રો, તમને સંભળાવીએ આપણા ગુજરાતના ગૌરવ સમાન કીર્તિદાન ગઢવીના સ્વરમાં આ સુંદર મજાનું ગીત.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। रोशनी, तारा पर पूरे पूरो विश्वास छे। एटले ते हाँ एटले अत्यारे ते कीधुं ने के तमे अहींथी जाओ, पैसा आपी दईश, एटले मने साचुं ज लागे छे के आजे तो रोशनी पासे पैसा पड़ावाना, બરાબર ને? કારણ કે હે ને, મને એટલું પણ ખ્યાલ છે કે રોશનીને જો તમે કોઈ વાત કરો ને તો એ બહાર નહીં જાય। હા, આંધળા કૂવામાં તમે વાત નાખો છો એ તમારે સમજી લેવું, એટલો વિશ્વાસ હે ને।
1: બરાબર છે, અને તમે પહેલી વાર સ્ટાર્ટિંગમાં જ એક વાતને સીધી રીતે ફર્સ્ટ ટાઈમમાં જ મને સમજાવી દીધી કે તારા પર વિશ્વાસ છે, નહીતર તમે મને ગોળ ગોળ ફેરવીને પણ કહી શકતા હતા કે તારા પેટમાંથી ક્યાંય વાત નહીં જાય।
0: એ તો મેં કહ્યું,
1: એ તો ઠીક છે, એના પછી એમ પણ કે એટલો બધો વિશ્વાસ મને તારામાં છે કે હું બીજા કોઈનામાં પણ એટલો વિશ્વાસ નથી રાખી શકતી।
0: અને એ તો બોલવું પડે, એ તો બોલવાના શબ્દો છે,
1: એ તો સાચી વાત છે।
0: હા, કારણ કે સામેવાળાના પેટમાં ગળામાં બધે ઉતરવું હોય ને તો આપણે આ શબ્દો બોલવા પડે છે,
1: પણ એના જવાબ
0: વિશ્વાસ તો છે ને કમાવો પડતો હોય છે।
1: સાચી વાત છે, સાવ સાચી વાત છે દરુબેન। અને એના જવાબમાં જ્યારે મારે તમને કહેવું હોય ને કે તમે ચિંતા નહીં કરો, ડોન્ટ વરી, તો એની માટે હું તમને કઈ રીતે સીધી સીધી વાત નહીં કરું ખબર છે?
0: શું કહીશ તું મને?
1: એની માટે તો ગુજરાતીઓ જોરદાર વાત કરતા હોય છે કે
0: અરે ચિંતા નહીં કર,
1: અમે છીએ ને, અમે બેઠા છીએ ને, ઓલ ઇઝ વેલ, થઈ જશે, બધું થઈ જશે, આપણે ચિંતા કરવાની જ નહીં, આપણે કેમ ખોટું વિચારવાનું, એમ જ કહેતા હોય છે ને બેન બધા।
0: હાસ તો વળી,
1: હા, એટલે સીધું ડોન્ટ વરી નહીં, પણ શાંતિ રાખો બેન, ઊંડા શ્વાસ લ્યો, કંઈ જ નહીં થાય, આ આપણું કહેવાનું હોય છે।
0: હા, કારણ કે ડોન્ટ વરી એક શબ્દમાં કહી દે તો વાર્તા તો પતી ગઈ ને। હા, એટલે સામેવાળાને સાંત્વન એક શબ્દમાં ક્યાં આવે,
1: ન જ આવે ને।
0: હા, એટલે આપણે છે ને શબ્દોનો એના ઉપર મારો કરવાનો।
1: સાચી વાત છે, એટલે એના મગજમાં જે નેગેટિવિટી હશે, ખરાબ ચિંતન જે આવતા હશે, ટેન્શન હશે, એ બધા જ નાસીપાસ થઈ જશે।
0: હા, કારણ કે આપણી બોલવાની ભાષા જ એવી છે।
1: એ પહેલા એને બે કપ ચા પીવડાવી દો એટલે શાંત થાય, પછી આપણે બીજી વાત કરીએ,
0: અને પછી આપણે એને ટેન્શન આપીએ છીએ જુદું। હા,
1: એ તો આપણા તરફનું ટેન્શન,
0: આપણા તરફનું એનું ટેન્શન તો હોય જ એને,
1: એ તો એ ભૂલી જશે,
0: એ ભૂલી જશે, અને નવું ટેન્શન આપણે જે આપશો ને એ એને યાદ રહેશે, પણ હા પેલું ટેન્શન તો ભૂલાઈ ગયું ને, પણ અત્યારે ગીત કયું વગાડવાની છે એનું ટેન્શન મને આવી રહ્યું છે।
1: ટેન્શન નહીં લ્યો, ગીત સુપર ગીત છે, આ શ્રોતાઓને ગમશે એવું છે, અને આપણે એને ડાયરેક્ટ સંભળાવી જ દઈએ, કાંઈ બોલવું જ નથી બેન, જોઈએ

0: આજો ગુજરાતીમાં બોલવાની ગોળ ગોળ ભાષા બોલવાની વાત કરીએ ને એટલે આપણી સ્ટેશન આઈડેન્ટિટી પણ ગોળ ગોળ ફરીને આવી જતી હોય છે. 100.1 એફએમ ગોલ્ડ પર કાર્યક્રમ ગીત ગુજરીમાં તરુરતા કરોડિયા અને રોશની સાવલા આપની સાથે છે. કાર્યક્રમ હવે પૂરો થવા આવી રહ્યું છે ત્યારે આપને સૌ શ્રોતાઓને ટાટા બાય બાય
1: રોકાઈ ગયો છે. ના ના, આમ કઈ ટાટા બાય બાય કહેવાય
0: તો કઈ રીતે
1: ગોળ ગોળ ફેરવવાતે.
0: અચ્છા અચ્છા,
1: હા ચાલ ત્યારે, ચાલ ત્યારે, બહુ જલ્દી મળશો. જય શ્રી કૃષ્ણ. સારું ત્યારે આવજો, આપણે મળતા રહેશો. ધ્યાન રાખજે.
0: બરાબર
1: બરાબર ને, આવું બધું બોલવાનું હોય આમ કે ટાટા બાય બાય નહીં કરવાના,
0: નહીં કહેવાનું.
1: ના ચોક્કસ
0: થી જાય કે આ બાય જ કહે છે બોલવાનું એવી રીતે.
1: હાસ તો વળી ગોળ ગોળ ફેરવવાની વાત ને.
0: હા પણ હું જાઉં છું એમ નહીં કહેવાનું, આપણે તો શું કહેવાનું,
1: જઈને પાછી આવું છું. કારણ કે આપણે પાછા આવવાના જ છે ને આવતીકાલે. પાછા આવતીકાલે આ જ સ્ટેશન આઈડેન્ટિટી પર ગીત ગુર્જરી કાર્યક્રમમાં એક નવી વ્યક્તિ, કોઈક નવા આરજે, એની સાથે તમારે ગીત ગુર્જરી કાર્યક્રમનો આનંદ માણવાનો છે. પરંતુ હા, હવે તો ટાટા બાય બાય કહેવું જ પડશે. આવજો મિત્રો.
0: આવજો મિત્રો.